0: તેજી હું પડ રહી હે. તો
1: અચ્છા
0: તો આપણા લોકોને ધ્યાન રાખણો હે કે ઈ ટાઈમ આપણને થોડો સો ઈ મોસમ મેં આપણી સેહત રો પૂરો ધ્યાન રાખણો હે.
1: ઓર દેખો ગરમી તો પડ રહી હૈ લેકિન વી કે લારે લારે કટે કટે બારિશ ભી હો રહી હે તો વી કો ભી આપણે ધ્યાન રાખણો હે બદલતા મોસમ મેં ખાવા પીવા કો ભી ધ્યાન રાખણો.
0: બિલકુલ સા ખાવા પીવા ની વાત કીધી તો આપા દેખો સા બજાર હું શાક સબ્જી લાર્યા હા તો વિનાને સાફ પાણી હું ધોન આપણે ઇસ્તેમાલ કરની હે ઓર આપણા પરિવારમાં બુઝુર્ગ ઓર છોટા બચ્ચા બચ્ચી હૈસા વિનાને ભી દેખો એ ગરમી હું બચાવ રાખણો બહુ હી જરૂરી હૈ.
1: ઓર ઈ કે સાથે સાથે આપણે યોગ જો હૈ વિને આપણે દૈનિક જીવન મેં અપનાણો હૈ ઓર રોજ સુબહ તાજી હવા મેં પ્રાણાયામ ઓર આસન કરના હૈ સા.
0: બિલકુલ સા ઓર જો ભી જૂન મહિના મેં આપણે ખેતીબાડી રહ્યા જો ભી કામ આપણે કિસાન ભાઈ કા બાકી રહ્યા હૈ વે ભી સમય રહેતા તક પૂરા કર લેવે હૈ. ઓર એક આજ હૈસા કી દેખો સા કી ઝાંસી કી રાણી કી શહીદી દિવસ આપણ લોગ મના રહ્યા હૈ તો 18 જૂન ને આપણ હર સાલ કી ભાતી એ રાણી લક્ષ્મીબાઈ કો બલિદાન દિવસ કે રૂપ મેં આપણ મનાવા હા.
1: દેખો 1858 મેં આજ દિન હી રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજા કે ખિલાફ ગ્વાલિયર કે પાસ માતૃભૂમિ કી રક્ષા કરતા થકા વીરગતિ ને પ્રાપ્ત વ્યા વીરગતિ ને પ્રાપ્ત વેતા ટાઈમ વણા કી ઉમ્ર 23 વર્ષ હી સા.
0: બિલકુલ સા 1857 કે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ મેં રાણી લક્ષ્મીબાઈ ને આપણી ઝાંસી રાણી કે જો આપણે કહેવા હા એક નારો ભી દીધો હૈ.
1: દેખો નારો દીધો વણા મેં આપણી ઝાંસી નહીં દૂંગી યો નારો દીધો હો બ્રિટિશ સેનાપતિ કે ખિલાફ યુદ્ધ લડ્યો હો. આજ દિન હી પૂરો દેશ વિશેષ કર ઝાંસી ઓર ગ્વાલિયર મેં વિભિન્ન શ્રદ્ધાંજલિ સભા ઓર કાર્યક્રમ કે માધ્યમ હું રાણી લક્ષ્મીબાઈ કી વીરતા ને યાદ કરે છે.
0: બિલકુલ સા ઓર દેખો અબ વાતચીત કરા ખેતીબાડી રી તો ખેતીબાડી ના માઈને દેખો સા ન્યૂનતમ સમર્થન મૂલ્ય જો આપણે MSP કહેવા હા આપણા કિસાન ભાઈ ને સહી મૂલ્ય મિલ જાવે હે એ કે લીએ દેખો સા કે અત્યે ન્યૂનતમ કિંમત વે હે વણી હું કહીએ કે ભારત સરકાર કિસાના કી વણી ફસલાઉં જો ખરીદે હે એકો બજાર મૂલ્ય બે ભી કોઈ ભારી ગિરાવટ નહીં આવે સા વિકા કે લીએ સંતુષ્ટિ હૈ ખરીફની ફસલ હો યા રબીની ફસલ હો તો એ રહી સાબુ વિનાને જો ન્યૂનતમ સમર્થન મૂલ્ય હૈ વો મૂલ્ય વિનાને કિસાન ભાઈને મિલ જાવે હે.
1: ઓર અચાનક ભારી ગિરાવટ આવું જો બચ્ચે અણ્યું કિસાન ભાઈ ઓર વણાને લાભકારી મૂલ્ય ઓર આય સુરક્ષા સુનિશ્ચિત ભી વેવે હે યહ મૂલ્ય કૃષિ લાગત ઓર મૂલ્ય આયોગ કી સિફારિશો તય કિયો જાવે હે સરકાર યહ સુનિશ્ચિત કરે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઉત્પાદન લાગત કો કમ કમ 1.5 ગુણા તાકી કિસાના ને ઉચિત મુનાફો મિલ સકે.
0: બિલકુલ સા તો કિસાન ભાઈને કહીએ આપણા ન્યૂનતમ સમર્થન મૂલ્ય હે વિકો નિશ્ચિત આય કો ધ્યાન રાખણો હે ઓર વણી કવરેજ દેખો સા કી ફસલા કો કવરેજ વાસ્તે યા નીતિ રબી ઓર ખરીફ કી લગભગ અનિવાર્ય ફસલા એસા જેમાં ગેહું ધાન આપા તિલહન કહે સકા વા લીધી તકી હે.
1: ઓર અબે દેખો રામુભાઈ કાર્યક્રમ ને આગે બઢાવા ઓર હુણા એ ચોકો સો લોકગીત
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાલ સે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ કી 23વી કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9,44,00,000 સે અધિક કિસાનો કે ખાતો મે 18,880 કરોડ રૂપિયે સે અધિક કી સમ્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ રાશિ 4,46,000 કરોડ રૂપિયે સે અધિક હો જાયેગી જો કરોડો કિસાન પરિવારો કો આર્થિક સંબલ પ્રદાન કર રહી હૈ.